नमस्कार, सुप्रभात। एफएम बेंड 102.4 मेगाहर्ट्ज पर आज है आकाशवाणी राजकोटनी मनोरंजन सेवा विविध भारती राजकोट। आज वैशाख वद चौथ विक्रम संवत 2082 એટલે કે તારીખ 5 મે 2026 ને મંગળવાર, અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે। અમારી આ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી।

0: चित्रलोक कार्यक्रम के बाकी गीत आपको सुनवाएंगे इस छोटे से अंतराल के बाद।
1: FM बैंड 102.4 मेगाहर्ट्ज पर आज है विविध भारतीनू राजकोट केंद्र। હવે જોઈએ હીટવેવ સાવચેતી સંદેશ। રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો। ગરમીથી બચવા શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો। બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો। તાજો અને હળવો ખોરાક લો। ગરમીથી બચવા શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો। ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ અને અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો। હીટવેવ સાવચેતી સંદેશ સમાપ્ત થયો।
0: ચિત્રલોક કાર્યક્રમ આપ સુન રહે હૈ વિવિધ ભારતી સે લીજીએ સુનિયે।

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ પટકથા લેખક, દિગ્દર્શક અને અભિનેતા વિજય આનંદની કેટલીક વાતો અને એમની ફિલ્મોના કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ વિજયી દિગ્દર્શક વિજય આનંદ. સામાન્ય રીતે ફિલ્મ જગતમાં બહુ જલ્દી લોકપ્રિય થાય છે અભિનેતા અભિનેત્રી. કારણ કે તેઓ પડદા પર દેખાય છે અને દર્શકોના દિલ પર તુરંત છવાઈ જાય છે. પરંતુ ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા લેખક, દિગ્દર્શક, કેમેરામેન વગેરેને એટલી પ્રસિદ્ધિ નથી મળતી, જલ્દી પ્રસિદ્ધિ નથી મળતી. આમાં અપવાદરૂપ છે પટકથા લેખક અને દિગ્દર્શક

જય આનંદ. તેઓ અભિનેતા હોવા છતાંય અભિનેતા તરીકે ઓછા જાણીતા છે અને લેખક તથા દિગ્દર્શક તરીકે વધારે લોકપ્રિય છે. દિગ્દર્શક વિજય આનંદની વાતો પહેલા સાંભળીએ નાયક વિજય આનંદ પર ફિલ્માવેલું ફિલ્મ હકીકતનું ગીત. ગીતકાર કેફે આઝમી, સંગીતકાર મદન મોહન અને મસ્તીભર્યો સ્વર મોહમ્મદ રફીનું.

22 જાન્યુઆરી 1934 ના રોજ પંજાબના ગુરદાસપુરમાં દંપતી ઇન્દ્રવતી અને વકીલ પિશોરીલાલ આનંદના સૌથી નાના પુત્ર તરીકે જન્મ્યા વિજય આનંદ. વિજય આનંદના વાળ સોનેરી એટલે કે ગોલ્ડન રંગના હતા, આથી એમનું હુલામણું નામ પડી ગયું ગોલ્ડી. માતાના મૃત્યુ બાદ વિજય આનંદ મુંબઈ આવ્યા. અહીં કોલેજના શિક્ષણની સાથે સાથે નાટકોનું લેખન પણ કરવા લાગ્યા. મોટા ભાઈ ચેતન આનંદ જ્યારે પટકથા લખતા ત્યારે વિજય આનંદ એમની પાછળ ઊભા રહીને પટકથા વાંચતા અને ક્યારેક એમને જે યોગ્ય લાગે એ શબ્દ કે સંવાદ કહેતા. આ રીતે વિજય આનંદ ચેતન આનંદ અને દેવ આનંદને ફિલ્મ નિર્માણના વિવિધ પાસાઓ પર કામ કરતા જોતા અને કામ શીખતા. ભાભી ઉમા આનંદની પ્રેરણાથી એમણે એમની સાથે મળીને એક વાર્તા લખી. આના પરથી ચેતન આનંદના દિગ્દર્શનમાં બની દેવાનંદ અભિનીત ફિલ્મ ટેક્સી ડ્રાઈવર. ફિલ્મની સફળતાથી વિજય આનંદને એક નવી કથા પટકથા લખવાનો ઉત્સાહ મળી ગયો. આપણને મળશે વિજય આનંદ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છુપા રુસ્તમનું કિશોર કુમાર દ્વારા છાના અવાજમાં ગવાયેલું નીરજનું ગીત. સંગીત છે સચિન દેવ બર્મનનું.

દિગ્દર્શક વિજય આનંદને ફિલ્મોમાં કામ મેળવવામાં વિશેષ સંઘર્ષ નહોતો કરવો પડ્યો, પણ અનોખો સંઘર્ષ કરવો પડ્યો હતો. એમણે એક વાર્તા લખી અને એ વાર્તા એમણે ભાઈ દેવ આનંદને સંભળાવવાની ઈચ્છા દર્શાવી. દેવ આનંદને મન એમ કે વિજય હજી નાનો છે, એનામાં એટલી પરિપક્વતા ક્યાંથી હોય કે એ ફિલ્મ માટે કથા પટકથા લખી શકે. કોઈ રસ્તો ન દેખાતા વિજય આનંદે એમની વાર્તા નવકેતન ફિલ્મ્સના કેમેરામેન વી રાત્રાને સંભળાવી. એમણે દેવાનંદ સમક્ષ વિજય આનંદની વાર્તાના વખાણ કર્યા, પરંતુ દેવાનંદ પાસે વાર્તા સાંભળવાનો સમય ન હતો. એકવાર દેવાનંદ શૂટિંગ માટે મહાબળેશ્વર જવાના હતા. અવસર જોઈને વિજય આનંદે દેવાનંદને રસ્તામાં વાર્તા સાંભળવા રાજી કરી લીધા. ગોલ્ડીની વાર્તાથી દેવાનંદ એટલા પ્રભાવિત થયા કે એમણે એ વખતની નિર્માણાધીન ફિલ્મ રોકીને ગોલ્ડીની વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. લગભગ 22 વર્ષની ઉંમરે વિજય આનંદને દિગ્દર્શન કરવા માટે મળી એમની પહેલી ફિલ્મ 9-2-11. આ ફિલ્મનું એક ગીત, મસ્તીભર્યું ગીત મજરૂ સુલતાનપુરીનું, સુરીલું સંગીત સચિન દેવ બર્મનનું, અલહડતાભર્યો અવાજ કિશોર કુમાર અને આશા ભોસલેનો.

વિજય આનંદ એમના બંને ભાઈઓને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેઓ કહેતા કે હું અભિનય શીખ્યો દેવ આનંદને જોઈને અને દિગ્દર્શન શીખ્યો ચેતન આનંદના માર્ગદર્શનથી. દિગ્દર્શક વિજય આનંદ ક્યારેય એવું ન જોતા કે કયા કલાકાર મોટા ગજાના છે અને કયા કલાકારની છાપ સામાન્ય છે, પરંતુ તેઓ કથા પ્રમાણે જે પાત્રને જેટલું મહત્વ આપવાની જરૂર હોય એને એટલું મહત્વ આપતા. વિજય આનંદ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ કાલા બાજારમાં ત્રણેય આનંદ બંધુઓએ અભિનય કર્યો. વાર્તા તો જો કે એક કાળા બજારિયાની છે, પણ આમાં પ્રણય ત્રિકોણનો દ્વંદ્વ અને ન્યાયાલયમાં તાણભરી તકરાર ફિલ્મને રોચક અને રોમાંચક બનાવે છે. સાંભળીએ કાલા બાજાર ફિલ્મનું કર્ણપ્રિય ગીત મોહમ્મદ રફી અને ગીતા દત્તના સ્વરમાં. શબ્દ રચના છે શૈલેન્દ્રની, સંગીત રચના છે સચિનદેવ બર્મનની.

વિષયોની વિવિધતાના આગ્રહી દિગ્દર્શક વિજય આનંદે એક હળવી મનોરંજક ફિલ્મ બનાવી તેરે ઘર કે સામને. કથા પ્રમાણે સામસામે રહેતા બે ધનાઢ્ય વ્યક્તિઓ એકબીજાથી ચડિયાતો બંગલો બનાવવાની હરીફાઈમાં છે. બંને બંગલાનો આર્કિટેક્ટ એક જ છે અને એ છે આમાંના એક ધનાઢ્ય વ્યક્તિનો પુત્ર રાકેશ. રાકેશ અને બીજા ધનાઢ્ય વ્યક્તિની પુત્રી સુલેખા એકબીજાને જીવનસાથી બનાવવાની ઇચ્છા ધરાવે છે. આ સ્થિતિમાં સર્જાતી પરિસ્થિતિની વાર્તા છે ફિલ્મ તેરે ઘર કે સામને. ફિલ્મ નિર્માણના દરેક વિભાગોમાં કુશળ દિગ્દર્શક વિજય આનંદ સંગીતનું પણ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. આથી જ્યારે પણ એમની ફિલ્મના કોઈ ગીત કે નૃત્યનું ફિલ્માંકન થતું ત્યારે તેઓ નૃત્ય દિગ્દર્શકના ભરોસે શૂટિંગ છોડી ન દેતા, પરંતુ તેઓ પોતે ત્યાં હાજર રહેતા. તેરે ઘર કે સામને ફિલ્મના ગીતોના ફિલ્માંકન પણ દિગ્દર્શક વિજય આનંદની બેજોડ પ્રતિભાના ઉદાહરણ છે. આપણે સાંભળીએ આ ફિલ્મના નાયક નાયિકાની હસરત રજૂ કરતું હસરત જયપુરીનું ગીત. ધૂન છે સંગીત સમ્રાટ સચિન દેવ બર્મનની તથા આકર્ષક અવાજ છે મોહમ્મદ રફી અને લતા મંગેશકરનો.

આપણા દેશના જાણીતા અંગ્રેજી લેખક આર કે નારાયણની એક નવલકથા છે ગાઈડ. આના પરથી દેવ આનંદે જ્યારે ફિલ્મ બનાવવાની શરૂઆત કરી ત્યારે આના દિગ્દર્શક હતા ચેતન આનંદ. પરંતુ ચેતન આનંદને એમની મહત્વાકાંક્ષી ફિલ્મ હકીકતનું સીમા પર શૂટિંગ કરવાની અનુમતિ મળતા એમણે ગાઈડ ફિલ્મ છોડવી પડી. દિગ્દર્શનનો ભાર આવી પડ્યો વિજય આનંદ પર. દિગ્દર્શક વિજય આનંદે નવેસરથી પટકથા લખી અને નવેસરથી શૂટિંગ કર્યું. એમણે તેઓ જે વાત માટે જાણીતા છે એ કથા અને ગીત સંગીતના અદ્ભુત રીતે તાંદ્રણા ગૂંથ્યા. ત્યારબાદ પણ ધાર્યું પરિણામ લાવવા માટે એમણે નિર્માતા અને નાયક દેવ આનંદને મનાવવા તથા વિતરકોની મનોવૃત્તિ પ્રમાણે રસ્તો કાઢવા જેવા અનેક પ્રકારના વિઘ્નો પાર કરીને બનાવી ફિલ્મ ગાઈડ. ગાઈડ ફિલ્મને પ્રેક્ષકોનો અપાર પ્રેમ મળ્યો, ફિલ્મ સમીક્ષકોની અદ્ભુત પ્રશંસા મળી અને ફિલ્મ પર કલ્પનાતીત પુરસ્કારો વરસ્યા. કાર્યક્રમમાં આપણે વરસાવીએ આ કાળજયી ફિલ્મનું અમર ગીત સંગીતકાર સચિનદેવ બર્મનના સ્વરમાં.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: दिल से दिल तक यादगार तराने। सामान्य रीते एवं જોવામાં આવે છે કે આપણે આપણી સફળતાનું પુનરાવર્તન કરતા હોઈએ છીએ, પરંતુ વિજય આનંદની સૃજન યાત્રામાં દેખાય છે કે એમણે દર વખતે નવા પ્રકારની ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો। તેઓ પોતે પોતાની સફળતાના ઓછાયા હેઠળ નહોતા રહેતા। કોઈ બીજું હોત તો ગાઈડ ફિલ્મને મળેલ આવકાર બાદ એના જેવી જ ફિલ્મ બનાવત, પરંતુ દિગ્દર્શક વિજય આનંદે પોતાનો રંગ અને પોતાની પ્રકૃતિ તદ્દન બદલી નાખી અને બનાવી અપરાધ પ્રધાન કથા ધરાવતી ફિલ્મ તીસરી મંઝિલ। નાસિર હુસેન પોતે નિર્માતા દિગ્દર્શક હોવા છતાંય એમણે વિજય આનંદને ફિલ્મ તીસરી મંઝિલના દિગ્દર્શનનો અવસર આપ્યો। આ બદલ વિજય આનંદ નિર્માતા દિગ્દર્શક નાસિર હુસેનના સદૈવ આભારી રહ્યા। સાંભળીએ તુરંત મોજમાં લાવી દેતું તીસરી મંઝિલ ફિલ્મનું તરખાટભર્યું ગીત। ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર રાહુલ દેવ બર્મન, ગાયક કલાકાર મોહમ્મદ રફી અને આશા ભોસલે।

ફિલ્મ તીસરી મંઝિલ બાદ દિગ્દર્શક વિજય આનંદે ફરી બનાવી ઝકડી અને પકડી રાખે એવી જોરદાર ફિલ્મ જ્વેલ થીફ. નખ કોતરાવી દે એવા અનેક પ્રશ્નો જગાડે છે વિજય આનંદ ફિલ્મ જ્વેલ થીફમાં. શું સજ્જન ખરેખર સજ્જન છે? શું સજ્જન વ્યક્તિ સજ્જન છે તો દુર્જન કોણ છે? સારા અને ખરાબનો ન્યાય થશે ખરો? થશે તો કઈ રીતે થશે? આવી આતુરતા જગાડતી તસવીર છે ફિલ્મ જ્વેલ થીફ. રાબેતા મુજબ ગીતોના ફિલ્માંકનમાં પણ દિગ્દર્શક વિજય આનંદ દાદ લઈ જાય છે. ઉલ્લેખ કરીએ એક ગીતનો, ગીત હોઠો પે

ऐसी बात मैं दबा के चली आई, चार कैमरा थी शूट थयू, ओछा मोछा कट्स छे आमा। વૈજયંતીમાલાના નૃત્ય અને સચિનદેવ બર્મનના સંગીત સાથે દરેક દૃશ્યમાં ઉડીને આંખે વળગે છે વિજય આનંદની દિગ્દર્શન કળા. આજે પણ આ ગીતનું શૂટિંગ ફિલ્મ દિગ્દર્શકો અને કેમેરામેનને ઓછામાં ઓછા કટ્સ લઈને ગીતના ફિલ્માંકન કરવાની પ્રેરણા આપે છે. વાત તો થઈ આ ગીતની, પણ સાંભળીએ બીજું ગીત. ગીત રચના મજરૂ સુલતાનપુરીની, ગાયક કલાકાર છે મોહમ્મદ રફી અને લતા મંગેશકર.

જોની મેરા નામ. ફિલ્મની વાર્તા તો અનેક ફિલ્મોમાં હોય છે એવી જ છે, પરંતુ એને પડદા પર પ્રસ્તુત કરવામાં આપણને પટકથા લેખક અને દિગ્દર્શક વિજય આનંદની અદ્ભુત કુન્હે કુશળતા અને સૃજન પ્રતિભાના દર્શન થાય છે. અનેક કલાકારો, દરેક કલાકારોની જુદી જુદી પૃષ્ઠભૂમિ, એને અનુરૂપ એમનો દૃષ્ટિકોણ, આ બધું એક કરીને એક જ વાર્તાને આગળ વધારવી, એને રોચક બનાવવી, એ કળા અને કારીગરીની દૃષ્ટિ ધરાવતા વિજય આનંદ જેવા કોઈક જ કરી શકે. દિગ્દર્શક વિજય આનંદે ફિલ્મની પરાકાષ્ઠાએ આશા અને હતાશાનો જે ખેલ સર્જ્યો છે, એવો એમના પહેલા અને એમના પછી પણ અનેક લોકોએ અજમાવ્યો છે, પણ વિજય આનંદની વાત જ નિરાળી છે. ચાલો સાંભળતા જઈએ જોની મેરા નામ ફિલ્મનું ગીત. રમતિયાળ શબ્દરચના છે રાજેન્દર કૃષ્ણની, કલાત્મક સંગીત છે કલ્યાણજી આનંદજીનું, અલહડતા ભર્યો અવાજ છે કિશોર કુમાર અને લતા મંગેશકરનું.

વિજય આનંદે કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો, એ છે આગ્રા રોડ, કાલા બાજાર, હકીકત, તેરે મેરે સપને, કોરા કાગજ, મેં તુલસી તેરે આંગન કી, ચોર ચોર, ઘુંઘરૂ કી આવાજ, ડબલ ક્રોસ, છુપા રુસ્તમ વગેરે. ધારાવાહિક તહકીકાતમાં એમની સાથે અભિનય કરનાર તે વખતના નવોદિત સૌરભ શુક્લાએ વિજય આનંદને કહ્યું કે તમે જ્યારે ફિલ્મ બનાવો ત્યારે મને આપના સહાયક તરીકે રાખજો. દિગ્દર્શક વિજય આનંદ સૌરભ શુક્લા તરફ થોડીવાર જોઈ રહ્યા, પછી પૂછ્યું, શું તમારે સારા દિગ્દર્શક બનવું છે? સૌરભ શુક્લાએ કહ્યું, હા. દિગ્દર્શક બોલ્યા, શું તમે મને સારા દિગ્દર્શક માનો છો? સૌરભ શુક્લાએ ફરી હામી ભરી. વિજય આનંદ બોલ્યા, તો તમે મારા સહાયક નહીં બનતા. ફિલ્મ નિર્માણમાં શું કરવું જોઈએ એ શીખવાથી વધારે જરૂરી છે એ શીખવું કે શું ન કરવું જોઈએ. એટલે તમે એવા દિગ્દર્શક પાસે જાઓ જેની સાથે તમે સહમત ન થતા હોવ. ત્યાંથી તમારી દિગ્દર્શન શીખવાની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે તમે અસહમત થશો ત્યારે તમે શ્રેષ્ઠ વિકલ્પ શોધવાનો પ્રયત્ન કરશો અને દિગ્દર્શન અંગેની મહત્વની વાતો શીખશો. સાંભળીએ સૌરભ શુક્લાના સપનાને માર્ગદર્શન આપનાર દિગ્દર્શક વિજય આનંદની તેરે મેરે સપને ફિલ્મનું ગીત.

ફિલ્મ ગાઇડ બદલ શ્રેષ્ઠ નિર્દેશક અને શ્રેષ્ઠ સંવાદ લેખકના ફિલ્મફેર પુરસ્કાર, ફિલ્મ જોની મેરા નામ બદલ શ્રેષ્ઠ પટકથા લેખક અને શ્રેષ્ઠ સંપાદકના ફિલ્મફેર પુરસ્કાર. આ ઉપરાંત અનેક પુરસ્કારોથી સન્માનિત થયા દિગ્દર્શક વિજય આનંદ. 1997માં મોટા ભાઈ ચેતન આનંદના અવસાન બાદ બંને ભાઈઓ ખૂબ જ હતાશ થઈ ગયા હતા. બંનેએ ભાઈની સ્મૃતિમાં એક ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો. ફિલ્મનું નામ રાખ્યું જાના ન દિલ સે દૂર. એક દિવસ આ ફિલ્મના શૂટિંગ વખતે અભિનેતા દેવ આનંદ ખૂબ જ ભાવુક થઈ ગયા અને વિજય આનંદને કહેવા લાગ્યા, ગોલ્ડી, તું જલ્દી જલ્દી શૂટિંગ પૂરું કરી લે, ક્યાંક એવું ન થાય કે હું પણ ચાલ્યો જાઉં અને તારી ફિલ્મ અધૂરી રહી જાય. પરંતુ વિધિનું વિધાન કંઈક બીજું જ હતું. દેવ આનંદે વધુ એક આઘાત ઝીલવાનો હતો. એક દિવસ સ્વસ્થ જણાતા વિજય આનંદને હૃદયઘાતનો હુમલો થયો અને તેઓ આ સંસાર છોડી ગયા. 23 ફેબ્રુઆરી 2004ના રોજ અનંતમાં લીન થયેલ દિગ્દર્શક વિજય આનંદના અગ્નિસંસ્કાર વખતે દેવ આનંદે કહ્યું હતું કે મારા મોટા ભાઈ પણ ચાલ્યા ગયા, નાનો ભાઈ પણ ચાલ્યો ગયો અને હું કેટલો કમનસીબ છું કે હજી સુધી જીવિત છું. યાદ આવે છે દિગ્દર્શક વિજય આનંદની ફિલ્મ બ્લેકમેલનું ગીત.

0: दिल से दिल तक यादगार तराने। आप सांभळी रह्या हता पटकथा लेखक दिग्दर्शक अने अभिनेता विजय आनंदनी केटलीक वातो अने एमनी फिल्मोना केटलाक गीतो पर आधारित कार्यक्रम विजयी दिग्दर्शक विजय आनंद। हवे आपना मित्र उदय मेघाणी ने आज्ञा आपशो। नमस्कार।
1: एफएम बैंड 102.4 मेगाहर्ट्ज पर आज विविध भारती नू राजकोट केंद्र। હવે જણાવી દઈએ એક હીટવેવ સાવચેતી સંદેશ। રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો। ગરમીથી બચવા શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો। બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો। તાજો અને હળવો ખોરાક લો। ગરમીથી બચવા શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો। ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ અને અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો। હીટવેવ સાચેતી સંદેશ સમાપ્ત થયો।

0: જી આપને બતાયા આપને બચપન કે
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે

જણાવ્યું કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને

0: શોધા હું ઇસે પહેલે કે
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની

0: बहारों में, इन नजारों में खो गए हैं साथ तुम्हारे, दिल में जो समा बांधा है दिल ने, देखते रह गए हैं नैन हमारे।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો

0: अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेलवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
1: कैसे बदला है समा, दे कर के दर्द दिल हमी से पूछते हो, दिल है कहां और दर्द है कहां।

આગળ વધે છે, પોતાનું નસીબ પોતાના હાથે યોદ્ધા જ ઘડે છે. આ જિંદગી એક આંધી છે જે આંધીને થામે, આ જિંદગી એક આંધી છે જે આંધીને થામે, આની દરેક સ્થિતિમાં હસતા હસતા રમે. વિજયનો મુગુટ સદા એના જ સિર પર પડે છે, વિજયનો મુગુટ સદા એના જ સિર પર પડે છે, જે લડે છે મુશ્કેલોથી એ જ આગળ વધે છે. પોતાનું નસીબ પોતાના હાથે યોદ્ધા જ ઘડે છે, પોતાનું નસીબ પોતાના હાથે યોદ્ધા જ ઘડે છે. આવો જોશ અને જુસ્સો ભરતું મેરી જંગ ફિલ્મનું આનંદ બક્ષીનું રચેલું ગીત. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગાયક કલાકાર છે શબ્બીર કુમાર અને લતા મંગેશકર.

લક્ષ્ય હોય દૂર છતાંય હિંમત તો પાસે રાખીએ, લક્ષ્ય હોય દૂર છતાંય હિંમત તો પાસે રાખીએ, મુશ્કેલોને જીતવાનો જોશ તો સાથે રાખીએ, જીતી લઈએ પોતાની નબળાઈ દૂર કરીએ અંતરની ખાઈ, જીતી લઈએ પોતાની નબળાઈ દૂર કરીએ અંતરની ખાઈ, કરીએ રાજ વિચલિત મન પર કપરા ચઢાણથી ના ડરાય, પરાજય સામે ઝૂક્યા વગર જયનો જુસ્સો માથે રાખીએ, પરાજય સામે ઝૂક્યા વગર જયનો જુસ્સો માથે રાખીએ, મુશ્કેલોને જીતવાનો જોશ તો સાથે રાખીએ, લક્ષ્ય હોય દૂર છતાંય હિંમત તો પાસે રાખીએ, લક્ષ્ય હોય દૂર છતાંય હિંમત તો પાસે રાખીએ. લતા મંગેશકરના સ્વરમાં આશા બંધાવતું આરતી ફિલ્મનું ગીત છે મજરૂ સુલતાનપુરીનું, સંગીત છે રોશનનું.

ચાલતા રહીએ આપણે એ મહત્વની વાત છે, ચાલતા રહીએ આપણે એ મહત્વની વાત છે, કેટલા દૂર પહોંચ્યા એ મહત્વની વાત નથી. લક્ષ્યની લલકમાં લૂંટાઈ ન જાય મનની શાંતિ, લક્ષ્યની લલકમાં લૂંટાઈ ન જાય મનની શાંતિ, ધીરજપૂર્વક આગળ વધીએ આવશે ઇચ્છિત ક્રાંતિ. માથા પર કરચલી શાની આંખોમાં અંધારું કેમ, માથા પર કરચલી શાની આંખોમાં અંધારું કેમ, મુસ્કુરાઈને જો જરા આ કોઈ રાત નથી, ચાલતા રહીએ આપણે એ મહત્વની વાત છે, કેટલા દૂર પહોંચ્યા એ મહત્વની વાત નથી, ચાલતા રહીએ આપણે એ મહત્વની વાત છે. લગનથી આગળ વધવાની હિંમત આપતું લગાન ફિલ્મનું ગીત. પ્રેરક શબ્દ રચના છે જાવેદ અખ્તરની, સંગીત રચના છે એ આર રહેમાન.

સત્યની તાકાત અસત્યની આદત જ્યારે જ્યારે ટકરાય છે, સત્યની તાકાત અસત્યની આદત જ્યારે જ્યારે ટકરાય છે, સત્યમેવ જયતેની એક વધુ ઝલક દેખાય છે. અસત્યની બોલબાલા પળ બેપળ, અસત્યની બોલબાલા પળ બેપળ, સત્યનો સિક્કો અચલ અટલ. અસત્યની દુનિયા પત્તાનો મહેલ, અસત્યની દુનિયા પત્તાનો મહેલ, સત્યની શક્તિ શાશ્વત વિરલ. કાગળના ફૂલ ભરમાવે છે, કાંટામાં ફૂલ મુસ્કાય છે. કાગળના ફૂલ ભરમાવે છે, કાંટામાં ફૂલ મુસ્કાય છે. સત્યની તાકાત અસત્યની આદત જ્યારે જ્યારે ટકરાય છે, સત્યમેવ જયતેની એક વધુ ઝલક દેખાય છે. સત્યમેવ જયતેની એક વધુ ઝલક દેખાય છે. બાળકોમાં નૈતિકતાના બળનું પોષણ કરતું બૂટ પોલિશ ફિલ્મનું ગીત. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે શંકર જયકિશનનું અને સ્વર છે મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીદારોનું.